સલામ દુઆ નમસ્કાર વડક્કમ સસ્ત્રે કાલ જિલોંગ કેમ છો સારું છે જિલોંગ આખે આખો મારું છે યુ આર લિસનિંગ ટુ મી આર જેદ્રો આજ કે શો મેં કેસે ગેસ્ટ કો લાને વાલા હું હમારે સાથ બાત કરને કે લિયે હુ ઇઝ ગોના ગાઈડ અસ અબાઉટ સોશિયલ મીડિયા માર્કેટિંગ એન્ડ ઈ કોમર્સ ઈ કોમર્સ એક જૈસી બાત હૈ જો ઓસ્ટ્રેલિયા મેં યા કહીં પે ભી યુ નો યુ કેન અર્ન અ ગુડ મની આઉટ ઓફ ઇટ બહુ સારી ચીજે એસી હૈ જો આપ યુ નો યુ કેન ટેક કેર ઓફ ઇટ કે કેસે કર સકતે હૈ ક્યા કર સકતે હૈ What people can do, कैसे क्या, you know, everything. बहुत सारे क्वेश्चन सबके दिमाग में हैं. हमारे दिल में भी बहुत सारे क्वेश्चन हैं जिनके बारे में हम बहुत ही जल्दी उनके साथ बात करें. Stay tuned with us on 94.7 The Pulse.

સલામ દુઆ નમસ્કાર વડકમ સસ્ત્રે ખાલ જિલંગ કેમ જો સારું છે જિલંગ આખ્યા ખુમારું છે અગર આપ અમારે સાથે વાત કરના ચાહતે જોઈન ધ કોન્વર્સેશન વિથ મી ઓન 0488877947 સ્ટે ટ્યુન વિથ મી